नमस्कार, सुप्रभात। FM बैंड 102.4 मेगाहर्ट्ज पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं आ राजकोट केन्द्र छे। आजे गुरुवार निज ज्येष्ठ सुद चतुर्थ तिथि विक्रम संवत 2082 अर्थात तारीख 18 जून ईस्वीसन 2026 અત્યારે સવારના 5:58 થવા આવી છે। અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી।

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના.

0: మఫత్ ఖైదా కి మదద్ టెలి లోని యాప్ వెబ్సైట్ www.tele-law.in అథవా టోల్ ఫ్రీ నంబర్ 1-4-4-5-4 પરથી મેળવી શકાય છે.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
2: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
4: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
5: પૂરા રશિયા કા જનસંખ્યા કિતના હૈ બતાઓ? 14 કરોડ જિતની. બહોત બડા નંબર હૈ ના? પર બડા નંબર તો યે હૈ કે ભારત મેં લગભગ ઇતને હી ઘરો મેં લગે હૈ નલ પિછલે 12 સાલો મેં. 16 કરોડ ઘરો મેં હર દિન હર મોસમ આતા હૈ નલ સે નિર્મલ જલ, જિસે કરોડો મહિલાઓ કો પાણી ઢોને સે તો મુક્તિ મિલી હી, સાથ ગાંવ મેં જલ વ્યવસ્થાપન કી શક્તિ ભી મિલી.
2: જલ જીવન મિશન કા વિઝન સિર્ફ લોગો તક

0: एक जाने माने पेंटर जो अपने कैनवस और ब्रश से रचते हैं एक जादुई दुनिया, एक सम्मोहक यात्रा।
1: हमारे देश के प्रमुख चित्रकार जगदीश स्वामीनाथन, उन्होंने आदिवासी कला को भी समकालीन कला की तरह रखा था और सारे आदिवासी कलाकारों से भी मिलना जुलना और फिर गांव जाना उसने बहुत मदद करी एक मनुष्य के देखने को समझने में।
0: कुछ बातें जो इतनी दिलचस्प हैं कि आप खो जाएं।
1: मैंने ये सोचना शुरू किया कि मेरे चित्र में ऐसा क्या है जो मनुष्य।
2: 102.4 मेगाहर्ट्ज पर आ छे आकाशवाणी राजकोट नी मनोरंजन सेवा विविध भारती राजकोट। दिल से दिल तक यादगार तराने। श्रोता मित्रों नी सेवा मा उपस्थित छे उदय मेघाणी। आजे अमे रजू करीए छीए पार्श्वगायक येसुदासना जीवननी केटलीक वातो अने एमना कंठे गवायेला केटला गीतो पर आधारित कार्यक्रम ईश्वरीय साध येसुदास। दस जानुआरी 1940 ना रोज કેરળના કોચીનમાં દંપતિ ઓગસ્ટિન જોસફ અને એલિઝાબેથ જોસફના ઘરે જન્મેલા યેસુદાસના પ્રથમ ગુરુ હતા એમના પિતા। પિતાની પ્રેરણાથી યેસુદાસ 5 વર્ષની ઉંમરથી સંગીતને સમર્પિત થઈ ગયા। શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા સંગીત સ્પર્ધાઓમાં ભાગ લેતા યેસુદાસ નાની ઉંમરે જ એમના વર્તુળમાં ગાયક તરીકે લોકપ્રિય થઈ ગયા હતા। કેરળના લોકગાયક મહેબૂબની પ્રેરણાથી યેસુદાસ શીખ્યા ગીતા દત્તનું ગાયેલું હિન્દી ફિલ્મી ગીત મેરા સુંદર સપના બીત ગયા। યેસુદાસે ગાયેલા ગીતોની શ્રેણીમાં કાર્યક્રમનું પ્રથમ ગીત ગીત છે કુલવંત જાનીનું, સંગીત છે ઉષા ખન્નાનું, ફિલ્મ છે દાદા।

કેરળના એક ચર્ચમાં પ્રતિવર્ષ 31 માર્ચના રોજ માત્ર શાસ્ત્રીય શૈલીમાં જ ગાયન રજૂ કરવાની પ્રથા ચાલતી આવે છે. યેસુદાસ જ્યારે 12 વર્ષના હતા ત્યારે 31 માર્ચના રોજ એમણે પ્રથમવાર આ ચર્ચમાં એમનું ગાયન રજૂ કર્યું. ભવિષ્યમાં દક્ષિણ ભારતની દરેક ભાષાની ફિલ્મોમાં તથા હિન્દી ફિલ્મોમાં પાર્શ્વ ગાયક તરીકે લોકપ્રિય થયા બાદ પણ 31 માર્ચના રોજ આ ચર્ચમાં યેસુદાસ પોતાનું શાસ્ત્રીય ગાયન રજૂ કરતા રહ્યા. સાંભળીએ શાસ્ત્રીય સંગીત પર આધારિત સ્વામી ફિલ્મનું ગીત. ગીતકાર અમિત ખન્ના, સંગીતકાર રાજેશ રોશન.

મલયાલમ ફિલ્મ ચેમ્મીનમાં સંગીત આપનાર સંગીતકાર સલીલ ચૌધરીએ ફિલ્મના કેટલાક ગીતો યેસુદાસ પાસે ગવડાવ્યા. એમના ગાયનથી પ્રભાવિત થઈને સલીલ ચૌધરીએ યેસુદાસને મુંબઈ આવવા અને એમના હિન્દી ફિલ્મી ગીતો ગાવા માટે આમંત્રિત કર્યા. એમની ફિલ્મ છોટી સી બાતના એક ગીત દ્વારા યેસુદાસે હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. રજૂ કરીએ છીએ સલીલ ચૌધરીનું સ્વરબદ્ધ કરેલું આનંદ મહેલ ફિલ્મનું ગીત છે યોગેશનું.

યેસુદાસ પોતાની સંગીત કળાના વિકાસમાં ગુરુની અગત્યની ભૂમિકાનો સ્વીકાર કરે છે. એમના પિતા ઉપરાંત તેઓ એમના ગુરુ તરીકે કુંજુ વિલાસન, જોસફ, શિવરામ નાયર, રામન કુટ્ટી ભાગવતર, કે આર કુમારસ્વામી નેલ્લઈ, કૃષ્ણમૂર્તિ, ચેમ્બઈ વૈદ્યનાથ ભાગવતર, સેમંગુડી શ્રીનિવાસ અય્યર, પલ્લવી નરસિંહાચાર્યા વગેરેનો ઉલ્લેખ કરે છે. ગુરુ અંગે યેસુદાસનો મત છે કે ઘણીવાર આપણે આપણાથી નાની ઉંમરના લોકો પાસેથી પણ શીખીએ છીએ. ક્યારેક આપણા સંતાનો આપણને કંઈક શીખવી જાય છે. આથી આપણે એમનો સમાવેશ પણ ગુરુરૂપે કરવો જોઈએ. પોતાને નિત્ય વિદ્યાર્થી માનતા યેસુદાસના સ્વરમાં ચાલો સાંભળીએ નૈયા ફિલ્મનું ગીત. ગીતકાર અને સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

સંગીતકાર રવિન્દ્ર જૈન કહેતા હતા કે જો ક્યારેક મને દુનિયા જોવાનો અવસર મળે તો સૌ પ્રથમ હું યેસુદાસને જોવા ઇચ્છું છું, કારણ કે એમના સ્વરમાં ઈશ્વર વસે છે. સંગીતકાર બપ્પી લહેરી કહેતા હતા કે કિશોર કુમાર બાદ એમની ધૂનોને શ્રેષ્ઠ રીતે સ્વર આપનાર ગાયક છે યેસુદાસ. ચાલો સાંભળતા જઈએ યેસુદાસના સ્વરમાં બપ્પી લહેરીની સંગીત રચના. શબ્દ રચના છે કૈફી આઝમીની, ફિલ્મ છે ટૂટે ખિલોને.

દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દી ઉપરાંત ઓડિયા, બંગાળી, મરાઠી, અરેબિક, અંગ્રેજી, લેટિન અને રશિયન જેવી ભાષાઓમાં યેસુદાસે અનેક ગીતો ગાયા છે. 6 જેટલી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ યેસુદાસે 13 મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ફિલ્મોમાં એમણે સંત, તાનસેન, ગાયક અને ગાયક યેસુદાસ રૂપે ભૂમિકાઓ ભજવી છે. સાંભળીએ ઇન્દિવરનું રચેલું, ઉષા ખન્નાએ સંગીતથી રચેલું સાજન બિના સુહાગન ફિલ્મનું ગીત.

યેસુદાસના કંઠે ગવાયેલા અનેક ગીતો આપણા પ્રિય ગીતો હશે, પરંતુ ગાયક યેસુદાસને એમના ગાયેલા પ્રિય ગીતોમાંનું એક છે ખૂબ જ શ્રમ બાદ તૈયાર કરેલું ફિલ્મ તાનસેનનું ગીત. 12 મિનિટ લાંબા આ ગીતનું ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે યેસુદાસે 5 દિવસ સુધી રિહર્સલ કર્યું હતું અને ત્યારબાદ પણ 2 દિવસ સુધી આનું રેકોર્ડિંગ ચાલ્યું હતું. પણ વિધિનું વિધાન એ હતું કે ન ફિલ્મ તાનસેન એટલી લોકપ્રિય થઈ ન આ ગીત એટલું સંભળાયું. પરંતુ આજે આપણે સાંભળીએ આ ગીતની એક ઝલક.

વર્ષ 2005માં યેસુદાસે એક જ દિવસમાં દક્ષિણ ભારતની ચારેય ભાષાના મળીને કુલ 16 ગીતો ગાયા હતા, જે એક જાતનો કીર્તિમાન લેખાય છે. પરંતુ વર્ષ 1995માં જ્યારે રેકોર્ડિંગના આ જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ ન હતા ત્યારે યેસુદાસે એક જ દિવસમાં 11 ગીતો ગાયા હતા અને એ વખતના 11મા ગીતનો મલયાળમ ફિલ્મ અંગીકારમમાં સમાવેશ કરવામાં આવેલો. એ ગીત નીલજલ સયાદી બદલ યેસુદાસ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગાયકના પુરસ્કારથી અલંકૃત કરવામાં આવેલા. કાર્યક્રમ આગળ આપણે જે ગીતથી શણગાર્યો છે એ છે રાજકમલના સંગીત દિગ્દર્શનમાં પૂનમકુમાર જોશનું ગીત. ફિલ્મ છે સાવન કો આને દો.

સંગીત પ્રેમીઓમાં એમનું હુલામણું નામ છે ગાન ગંધર્વ. કેરળના સબરીમલાઈ પર્વત પર બિરાજમાન ભગવાન અય્યપ્પન સ્વામીના મંદિરના કપાટ બંધ થાય ત્યારે હરિવરાસનમ નામની પારંપરિક રચનાનો પાઠ કરવામાં આવે છે. આ રચના ગાયન રૂપે અનેક કલાકારોના સ્વરમાં ઉપલબ્ધ હોવા છતાંય મંદિરના પ્રભારીઓએ યેસુદાસના ભાવપ્રવણ સ્વરમાં ગવાયેલ રચના જ વગાડવાનો નિર્ણય લીધો છે. સાંભળીએ આ ભક્તિસભર રચનાનો અંશ ઈશ્વરીય સાદ યેસુદાસના સ્વરમાં.

જે રીતે પ્રતિભાશાળી કલાકારોને પારિતોષિકો અને ઉપાધિઓથી બિરદાવવામાં આવે છે, એ જ રીતે પાર્શ્વગાયક યેસુદાસ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ તથા પદ્મવિભૂષણની ઉપાધિ, તમિલનાડુ સરકાર દ્વારા કલઈમા મણીની ઉપાધિ, મધ્યપ્રદેશ સરકાર દ્વારા લતા મંગેશકર પુરસ્કાર, કેરળ સરકાર દ્વારા સ્વાતિ સંગીત પુરસ્કારમ, કર્ણાટક સરકાર દ્વારા રાજ્યોત્સવ પ્રશસ્તિ, 7 વાર શ્રેષ્ઠ ગાયકના રાષ્ટ્રીય પુરસ્કાર અને 40થી પણ વધુ શ્રેષ્ઠ ગાયકના રાજ્યસ્તરના તથા અન્ય પુરસ્કારથી અલંકૃત કરવામાં આવ્યા છે. રજૂ કરીએ છીએ રવિન્દ્ર જૈનનું રચેલું ગીત, ફિલ્મ છે ચિત્તચોર.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता पार्श्व गायक येसुदासना जीवननी केटलीक वातो अने एमना कंठे गवायेला केटला गीतो पर आधारित कार्यक्रम ईश्वरीय साद येसुदास। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: કા પ્રયોગ કરતા થા, હાસ ભી મેરે અંદર થા ઓર મે બહોત વિનોદ કિયા કરતા થા, જો સ્વાભાવિક રૂપ સે મેરે વ્યંગ નિકલતે થે કિસી મુદ્દે પર, વો કુછ લોગો ને કહા કિ આપ તો બડા અચ્છા વ્યંગ બોલ લેતે હૈ, યે બડે મજે કી બાત હૈ કિ બાદ મે ચલ કરકે વ્યંગ મેરી પ્રમુખ વિધા હોગી।
2: તો સુનના ના ભૂલે કાર્યક્રમ આજ કે મહેમાન 1 જુલાઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર। ये विविध भारती है, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन।

0: મેં તો મિક્સ થોડી કરાય, બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મેં તો મિક્સ થોડી કરાય, બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન.

0: પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
0: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત, ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

તારો સાથ શું છે, જાણે મધુર ગીત કોઈ, તારો સાથ શું છે, સુહામણું સંગીત કોઈ, તારો સાથ શું છે, પ્રીતની રીત કોઈ, તારો સાથ શું છે, મનભાવન મીત કોઈ, તારો સાથ તોફાનમાં કિનારો, તારો સાથ દિશાસૂચક તારો, તારો સાથ ક્ષણો થોડી પ્યારી, તારો સાથ ખુશી અણધારી, તારો સાથ શું છે, જાણે મધુર ગીત કોઈ, તારો સાથ શું છે, સુહામણું સંગીત કોઈ, તારો સાથ શું છે, સુહામણું સંગીત કોઈ.

હું તો માત્ર સાંભળું છું, કહેનાર તો તું છે. હું તો માત્ર સાંભળું છું, કહેનાર તો તું છે. હું તો માત્ર લખું છું, લખાવનાર તો તું છે. તારી કેટલીય અદાઓથી મારું કામ થઈ ગયું, ગીત લખવાવાળામાં મારું નામ થઈ ગયું. હું તો માત્ર બોલું છું, બતાવનાર તો તું છે. હું તો માત્ર બોલું છું, બતાવનાર તો તું છે. હું તો માત્ર સાંભળું છું, કહેનાર તો તું છે. હું તો માત્ર લખું છું, લખાવનાર તો તું છે.

ये शाम मस्तानी આનંદનું આકાશ હોય છે જ્યારે તું મારી પાસે હોય છે. આનંદનું આકાશ હોય છે જ્યારે તું મારી પાસે હોય છે. એક ક્ષણ

એટલી કે શુભારંભ થઈ ગયો છે, રાહત છે તો એટલી કે શુભારંભ થઈ ગયો છે, એની વાતો કરતા કરતા સમય પૂરો થઈ ગયો છે. કહેવાનું ઘણું હતું પણ આ શાયર અધૂરો રહી ગયો છે, આ શાયર અધૂરો રહી ગયો છે.

એની વાતો કરતા કરતા સમય પૂરો થઈ ગયો છે, એની વાતો કરતા કરતા સમય પૂરો થઈ ગયો છે. કહેવાનું ઘણું હતું પણ આ શાયર અધૂરો રહી ગયો છે. મારી વાતો સાંભળીને કંઈક તો મુસ્કાયા એ, મારી વાતો સાંભળીને કંઈક તો મુસ્કાયા એ, નજરો નીચે ઢાળીને કંઈક તો શરમાયા એ. રાહત છે તો

0: ये शाम मस्तानी। आप सांभळी रह्या हता श्रृंगार रस सभर गीतोनो कार्यक्रम। श्रृंगारना उद्गार हवे आपना मित्र उदय मेघाणी ने आज्ञा आपशो। नमस्कार।
1: આપને પ્રિય અને હૈયાવગુ આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગુ પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર। એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR। આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે।

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઢલતી જાહેરાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી રાજકોટ, દેશની સુરેલી ધડકન. બરાબર 11 વાગે હિન્દી સમાચાર આકાશવાણી દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.